0: जो मैंने आपको नाम दिए हैं कामिनी क्या कहती हैं फर्स्ट कॉलर टू गिव मी द आंसर मैंने कहा पंचम पुरी वाला दुराबजी एंड सन्स मम्पाली रॉयल फैक्ट्री शेख ब्रदर्स गुवाहाटी करीम्स ये क्या है और हिस्ट्री में क्या है दे आर नॉट ऑल इन बॉम्बे दैट इज रॉन्ग कामिनी सो यू हैव टू गेट द आंसर राइट वापस सोचिएगा कि क्या हो सकता है मैंने तीन बार कह दिया है थर्ड बार करना मुश्किल है मैंने रिपीट किया है पहले भी दो बार रिपीट किया था तो समिन ये है कि हिस्ट्री क्यों बनी है इसके साथ
1: परवीन जी केम छो अस्सलाम वालेकुम परवीन जी तुमने फोन करू छु तो पहला तो तुम्हारा गायन બધાને પાગલ કરી નાખશે એટલા ફાઇન ફાઇન તમે આપો છો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ અને પરમીનજી મારી બેન છે પાકિસ્તાનમાં એના ઘરમાં ટ્વિન્સ આવ્યા છે એના સનના ઘરે ટ્વિન્સ આવ્યા છે ડોટર એન્ડ સન તો પ્લીઝ એના વાસ્તે જરાક કોઈ ફાઇન ગાયન નાખી દેજો ને કંઈ તો હું કારણ કે હું રેકોર્ડ કરીને એને મોકલાવું છું તો ફાઇન ગાયન નાખી દેજો ને કોઈ સારું ને ખુડા થાલા છોક બચ્ચાઓને આબાદ રાખે ને ખુશ રાખે મા બાપનું નામ રોશન કરે
0: બહુ અચ્છે ફાતિમા યવાની યે હૈ કે ટ્વિન્સ કા કોઈ ગાના નહીં હૈ તારીખ મેં મુજે લગતા હૈ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કી તારીખ મેં કોઈ જુડવા બચ્ચોં કા હૈ નહીં પર હમારી જાનિબ સે પૂરે ઉનકો જન્મદિન કી મુબારક સાલગિરહ મુબારક લેકિન યે હૈ કે વો ફરમાઇશ પૂરી કરના મુશ્કિલ હૈ ઓર સોનલ મોદા દે આર ઓલ વોટ ફેમિલી યે બાત નહીં હૈ સોનલ દેર ઇઝ સમથિંગ એલ્સ દેટ બાઇન્ડ્સ ધેમ और यहाँ पर हैं हितिन वो कहते हैं दे आर ऑल डैश डैश डैश या हितिन ने राइट आंसर विद ऑल द डिटेल्स दे आर कनेक्टेड बाय देयर शेयर्ड स्टेटस एज व्हाट व्हाट व्हाट वो मैं आपको नहीं बता सकती आपको ढूंढना पड़ेगा ओके सोनल ने मजीद कुछ कहा है मैं आपको सुनाऊंगी लेकिन पहले ये गाना